ભાઈ ભંડોળ, આપે પણ સ્નેહલતા ભટોરે કો ગાયલની માણી લુગ્ગી સુની ઓ બારી છે આજ કા પ્રશ્ન કા ઉત્તર કી. હમને આપસે પ્રશ્ન પૂછો તો ફોસ્ફરસ તત્વ કી કમી સે ફસલ કા કાઈ નુકસાન હોય, ફોસ્ફરસ તત્વ કી કમી સે ફસલ દેરી સે પકાય, કલમ કમ નિકલાય, ન ફોસ્ફરસ પૌધા કી રોગ પ્રતિરોધક ક્ષમતા કા બઢાનામાં મદદ કરે તો એકી કમી સે પૌધા ન પર રોગ કો આક્રમણ જલ્દી હોય, એના ઉત્તર કા સાથે જ આપણી બહેન તરુણા શુક્લા કા આજ્ઞા દેવ. રામ રામ.